0: ગણપતિ,
1: હા
0: તારો સુર છે બોલો
1: કરો કામ,
0: પણ તારે કઈ જ્ઞાન છે? જ્ઞાન જ
1: કરતા
0: ની તો ને 33 કોટ દેવ નમન કરે છે.

0: કોઈતરી
1: ભાઈ રગાડો
0: રગાડો ભાઈ જો
1: રગાડો
0: મારી વિચાર કીધો
1: હા
0: આજ મેં કલાકો જાર પેર મેલો છું એના નિકા સરા કલાકો મને મસ્ત દીકારો છે તો ઠીક છે ભાગ લાગો મારે કાઢું છું મજ
1: રગાડો
0: અને માળી ધન ધન કેણો રાજે કામ